નમસ્કાર, સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે સોમવાર, જ્યેષ્ઠ દિનાંક 18, શક સંવત 1948, તારીખ 8 જૂન 2026. અત્યારે સવારના 5:58 થઈ છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોમાં આપ સર્વે શ્રોતાઓનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. સભાની શરૂઆત કરીએ શરણાઈના મંગળ સૂરો સાથે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

જ્યારે હૃદયમાં કૃતજ્ઞતા હોય અને હોઠો પર ઈશ્વરનું નામ હોય ત્યારે જીવનની દરેક મુશ્કેલી સરળ બનતી જાય છે. હે પ્રભુ, મારી અંદર હંમેશા આ ભાવ જીવંત રાખજો. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં આરંભે સાંભળીએ મીરાબાઈની રચના આરતી મુનશીના સ્વરમાં.

દુનિયામાં કેટલાય રસ્તા છે, પરંતુ શાંતિનો માર્ગ ફક્ત પ્રભુ ભક્તિમાં જ છે. હે પ્રભુ, મને એવી શક્તિ આપ કે હું ક્યારેય તમારા નામ જાપથી દૂર ન થાઉં. હસન ઇસ્માઇલ સોલંકીના કંઠે સાંભળીએ કબીરની રચના.

0: અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે વૈરાગ્ય. વક્તા છે સ્વામી અધ્યાનંદજી.
1: આપણા સંતોએ ગાયું છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કીજીએ કોટી ઉપાયજી. આ વિવેક, વૈરાગ્ય અને ત્યાગ તે એક જ પરિવારની ત્રણ પેઢી જેવા છે, પરંતુ કલ, આજ ઓર કલ તો નથી જ. આ ત્રણેય એક સાથે એક જ સરખા જીવનમાં હોય તો જ મોહના પડળ તૂટે, વાસના ક્ષય થાય અને મનોનાશ થતાં મોક્ષનો માર્ગ સ્પષ્ટ થાય. સાધના પથે સાધન ચતુષ્ટયનું મહત્વનું બીજું સોપાન એટલે વૈરાગ્ય. અધ્યાત્મ પથે વૈરાગ્ય પાયાનો પથ્થર છે. વૈરાગ્ય

0: એટલે સંસારનો ત્યાગ એવું નથી, બધાની વચ્ચે રહી બધાથી પર પૃથક રહેવાનું. તેન ત્યક્તેન ભુંજિથા, ત્યાગીને ભોગવી જાણે તેનું નામ જ વૈરાગી. વૈરાગ્ય એટલે કે વીતરાગ, રાગ એટલે એટેચમેન્ટ, જેને વળગણ થયું, જે બધી જ અવસ્થામાં આનંદમાં રહી શકે, માનસિક સંતુલન જાળવી શકે, છતાં ચોપાસના દુન્યવી અને ઇન્દ્રિય જન્ય લોલુપમાન આકર્ષણોમાં આકર્ષાય નહીં કે બંધાય નહીં, તો કદીએ નહીં તે વૈરાગ્ય. મહર્ષિ પતંજલિના પાતંજલ યોગ સૂત્રોનું દર્શન કહે છે, અભ્યાસ વૈરાગ્યામ તન્નિરોધ, અભ્યાસ વૈરાગ્યાભ્યામ, અભ્યાસ અને વૈરાગ્યનો તે નિરોધ, એટલે કે અભ્યાસ અને વૈરાગ્યથી મનની ચંચળતા પર અંકુશ લાવી શકાય છે અને તે સંભવ છે. આ જ વસ્તુ વિષયની ચર્ચા કરતાં ગીતાના ગાયક ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, અભ્યાસેનું તો કૌંતેય વૈરાગ્યને જ ગૃહ્યતે, એટલે કે અભ્યાસ અને વૈરાગ્યથી જ મનને અનાસક્તિના માર્ગે દોરી શકાય. વૈરાગ્યના બે પ્રકાર છે, એક પરવૈરાગ્ય અને બીજું અપરવૈરાગ્ય. પરવૈરાગ્ય એટલે અધ્યાત્મ દર્શનનું ઉચ્ચતમ શિખર, ત્યાં સંસાર સમગ્રપણે અસાર લાગે, હવા ન ચાલતી હોય ત્યારે દીવો જેવી રીતે સ્થિર થઈ જાય તેવી જ રીતે મન પણ સ્થિર થઈ જાય છે, ત્યારે ભગવત સાક્ષાત્કાર જીવન વિધાનું બહુમૂલ્ય ઉપલબ્ધિનું કારણ બની રહે છે. વસ્ત્રો કાઢીને બેસવું, માત્ર ઘાસપાન ખાઈને રહેવું અથવા તો પૈસાનો સ્પર્શ ન કરવો, તેને જ માત્ર વૈરાગ્ય ન કહી શકાય. હા, આ બાહ્ય વૈરાગ્ય છે, આરંભમાં તે આવશ્યક છે, પરંતુ આંતરચેતનામાં વૈરાગ્યનો અગ્નિ ન પ્રગટે ત્યાં સુધી બધું જ મિથ્યા. માટે જ કબીરદાસજી કહે છે, મનમુંડના રે ભાઈ મનમુંડના. માટે જ પરમાત્મા શ્રીકૃષ્ણએ આ વિષયની સ્પષ્ટતા કરતાં કહ્યું, કર્ષયંતઃ શરીરસ્થમ ભૂતગ્રામમ ચેતસઃ માં ચૈવાંત શરીરસ્થમ તાન વિદ્યા સુરનિશ્ચયાન. શરીરના બધા જ તત્વોને અપાર દુઃખ આપવાથી તમો તમારી અંદર રહેલા આત્માને પણ દુઃખી જ કરો છો. હરમન હેશ નામના એક લેખક હતા. બુદ્ધના જીવન પર એમણે સિદ્ધાર્થ નામનું પુસ્તક લખ્યું. તેમાં બુદ્ધની સાધના અને વૈરાગ્યની વાત કરતાં કહ્યું કે મધ્યમ માર્ગ અપનાવો, જેવી રીતે વીણાના તાર ઢીલા રહે તો બેસુરા વાગે અને વધુ ખેંચાય તો તૂટી જાય, તે બંને બરોબર નહીં. માટે યુક્તાહાર વિહારશ્ચ, આહાર અને વિહારમાં સંતુલન જાળવવું. કારણ કે હવે મેં આ છોડ્યું, પેલું છોડ્યું, અમુક કંદમૂળ ખાતા નથી, અમે તળ્યું ગળ્યું છોડ્યું વગેરે જો સ્વાસ્થ્યની કાળજી માટે હોય તો ખોટું નથી, પરંતુ જો તપશ્ચર્યા કે સાધના માટે હોય તો આ છોડ્યા છોડવાનો કહેવાતો વૈરાગ્ય માત્ર અહંકારને પોષશે, તેનાથી આત્મ ઉત્કર્ષ થતું નથી. માટે એક સત્યને સદા વળગી રહેવું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા બીમારી અને દુઃખ આ બધું જ દુઃખદાયક છે.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે, સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાય બંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો. કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર બાદ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત્ત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર અને આકાશવાણીએ આજે તેની સફરના 9 દાયકા પૂર્ણ કર્યા. સમાચાર વિગતવાર. આજે રાજ્યસભાની યોજાનારી ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરશે. ગાંધીનગર ખાતે વિધાનસભામાં વિજય મુહૂર્તમાં રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા પોતાની ઉમેદવારી કરશે. મંત્રીઓ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ઉમેદવારી કરાશે. આ તમામ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થવાની શક્યતા છે. આ વખતે કોંગ્રેસ પાસે ઉમેદવારી નોંધાવવા માટેનું પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે રાજ્યસભામાં કોંગ્રેસ ઉમેદવારી નોંધાવી શકે તેવી સ્થિતિમાં નથી. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. શાળાઓમાં 35 દિવસોના ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ આજથી ધોરણ 1-8 તેમજ 9-12ની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાત બોર્ડ હેઠળની

0: 54,000 જેટલી રાજ્યની શાળાઓમાં આજથી સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ સત્ર 120 દિવસનું રહેશે. આજથી 4 નવેમ્બર સુધી પ્રથમ સત્ર યોજાશે, જ્યારે 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. આ સત્રના આરંભ સાથે જ શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠશે. આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ છે. લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે 8 જૂને વિશ્વભરમાં વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે સરકારે નાગરિકોને બ્રેઇન ટ્યુમરના લક્ષણો પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવા અપીલ કરી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: બ્રેઇન ટ્યુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે અને તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. જોકે અદ્યતન તબીબી વિજ્ઞાનને કારણે હવે બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર અને સંપૂર્ણ રિકવરી શક્ય બની છે. સમયસર જાગૃતિ, વહેલું નિદાન અને ત્વરિત અદ્યતન સારવાર દ્વારા આ બીમારી સામે જીતી શકાય છે. અમદાવાદની GCRI હોસ્પિટલમાં આવા કેન્સરના દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરનું નિદાન અને અદ્યતન સારવાર મળી રહે છે. પરિણામે ગુજરાતના દર્દીઓએ રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી. અહીં છેલ્લા 5 વર્ષમાં બ્રેઇન ટ્યુમરના દર્દીઓને વૈશ્વિક સ્તરની અદ્યતન સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ વર્ષ 2025 સુધીમાં 252 કેસો નોંધીને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA નીટ UG 2026ની પુનઃ પરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી જાહેર કરી છે. પુનઃ પરીક્ષા આગામી 21 જૂને દેશભરમાં 551 શહેર અને ભારત બહારના 14 શહેરમાં બપોરે 2 થી સાંજે 5 વાગીને 15 વાગ્યા સુધી પેન અને પેપર મોડમાં લેવાશે. NTA સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા શહેર માહિતી સ્લીપ પ્રવેશપત્ર નથી અને તે ફક્ત ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર ક્યાં સ્થિત હશે તે શહેર વિશે માહિતી આપવા માટે જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો વચ્ચે NTA દ્વારા 12 મેના રોજ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. CBI હાલમાં પેપર લીક કેસની તપાસ કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરાશે. રાજ્યના 12 પ્રાયોરિટી જિલ્લાઓના 98 તાલુકા વોર્ડમાં 15,941 ટીમો દ્વારા અંદાજે 2 કરોડથી વધુ નાગરિકોની તપાસ કરાશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓના 175 તાલુકા વોર્ડમાં આજથી 18 જૂન સુધી સ્ક્રીનિંગ કરાશે. નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવાશે. ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં તપાસ માટે જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને સ્વયંસેવકોની વિશેષ ટીમો જોડાશે. સર્વે દરમિયાન જો કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલાશે. ગાંધીનગર ખાતે સાબરમતી આશ્રમના ચાલી રહેલા વિકાસ કાર્યો અને સાબરમતી રિવરફ્રન્ટના સતત વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મોડી સાંજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ અને ભવિષ્ય માટેના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન જાહેર જગ્યાઓને વધારવાની સાથે આપણા વારસાને જાળવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આશ્રમ અને રિવરફ્રન્ટના વિકાસથી શહેરની ઓળખ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં સાંસ્કૃતિક મહત્વ વધશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને મારા એક હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 16માંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રૂરલ SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે હાલમાં રાજ્યમાં ઓપરેશન મ્યુઅલ હન્ટ ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ગ્રામ્યમાં જે મ્યુઅલ એકાઉન્ટ છે તેમના વિરુદ્ધ કામગીરી થઈ રહી છે.
2: કુલ 16 આરોપીઓ વિરુદ્ધમાં 8 FIR દાખલ કરવામાં આવી છે. આ એકાઉન્ટમાં ટોટલ 50,1930 ની કમ્પ્લેન આ એકાઉન્ટના વિરુદ્ધમાં હતી અને ટોટલ અમાઉન્ટ જો ઇન્વોલ્વ હતો આમાં સાયબર ફ્રોડનો 1,78,92,645 રૂપિયા છે. આ 16 આરોપીઓમાંથી 9 આરોપીઓને અટક કરવામાં હાલ આવ્યા છે.
0: પૂર્વ મિસ ગુજરાત સુપર મોડેલ ખેલાડી હિના રાજગોરે અમદાવાદના ઇકેઈ એરાના ખાતે આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતના અભિયાનને નેતૃત્વ કર્યું. આ ચેમ્પિયનશીપમાં ભારત 50 ચંદ્રક સાથે ચંદ્રકો મેળવવામાં અગ્રેસર રહ્યું છે. ભારતે 40 સુવર્ણ, 8 રજત અને 2 કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે, જ્યારે જાપાન બીજા અને સિંગાપોર ત્રીજા સ્થાને રહ્યું છે. 8 જૂન 1936

0: નો દિવસ ભારતીય પ્રસારણ માટે ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને નવું શીર્ષક મળ્યું અને તે આકાશવાણીના નામે. આકાશવાણીએ તેની શરૂઆતને આજે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. જનજન સુધી લોકોનો અવાજ બનેલા આકાશવાણીના 9 દાયકાની સફર અત્યંત પ્રભાવશાળી અને વિશ્વસનીય બની છે. ભવ્ય ભૂતકાળ, તેજોમય વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની આકાશવાણીને શુભકામના. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે રાજ્યમાં ગરમીની સ્થિતિ હજુ યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી લોકોને આંશિક રાહત મળી શકે છે.
1: ગુજરાત રીજન મેં અગલે 7 દિન તક આઇસોલેટેડ લાઇટ ટુ મોડરેટ રેન થંડર શાવર્સ હો સકતે હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં ભી ડે 1 મેં ઓર ફિર ઉસકે બાદ ડે 5, 6, 7 મેં થોડી સી એક્ટિવિટી આને કી સંભાવના હૈ. બીચ મેં સૌરાષ્ટ્ર કચ્છ મેં ડે 2, 3, 4 મેં ડ્રાઈ રહેને કી ઉમીદ હૈ ઓર અગલે 7 દિનો મેં કોઈ વિશેષ એસા નહી હૈ કે બઢ જાય ટેમ્પરેચર તો લગભગ નોલાર ચેન્જ મેં રહેગા.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનો દરિયાકાંઠો હવે મિની ગોવા તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ દરિયાકિનારા, પર્યટન માળખાગત સુવિધાઓ અને તાજેતરના વિકાસની પ્રશંસા કરી. સહેલગાહે આવેલા ખુશ્બુ મહેડાએ આ અંગે કહ્યું કે ગોવાની જેમ જ દમણમાં પણ આનંદ આવી રહ્યો છે.
2: મોદી જી અભી યહાં આકે ગયે થે તો હમને ઉનકા સુના તો હમે પતા ચલા કે યહાં પે ઇતના ડેવલપ હો ચુકા હૈ. વૈસે આપ ઇસે મિની ગોવા બોલ સકતે, મેં ગોવા ભી જાકે આઈ હું ઓર હમને યહાં પે બહોત એન્જોય કિયા. ડેવલપ ભી બહોત અચ્છા હૈ, સફાઈ વગેરા ભી બહોત અચ્છા, બીચીસ ભી બહોત ક્લીન હૈ. ડીજે નાઇટ બહોત અચ્છી થી કલ રાત, વહાં પે ભી બચ્ચો કે લિયે એડવેન્ચર વગેરા ડેવલપમેન્ટ હુઆ હૈ. મોદી જી ને બિલકુલ સહી કહા હૈ ઓર ઉન્હોને જો યે ડેવલપ કિયા હૈ તો હમ સબ યહાં પર અભી સેટરડે સન્ડે એન્જોય કરને કે લિયે આ સકતે હૈ.
0: ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે એક પેડ માં કે નામ અભિયાન માટે અમદાવાદમાં બૃહદ બેઠક યોજાઈ. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહભાગી થયા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રકૃતિનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 25 કરોડ વૃક્ષો ઉછેરવાના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1,78,00,000 રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર અને આકાશવાણીએ આજે તેની સફરના 9 દાયકા પૂર્ણ કર્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઝોન 2 સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ 36મું રાજ્ય બનશે. ઈરાને ઇઝરાયલ પર હુમલા કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઝોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આ સંમેલનનું આયોજન હરિયાણા વિધાનસભા દ્વારા કરાયું છે, જેમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની, વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ સહિત દેશભરના 15 વિધાનસભાઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ઉદઘાટન સત્ર દરમિયાન હરિયાણાના વિકાસ અને ઇતિહાસને દર્શાવતી એક ખાસ દસ્તાવેજી ફિલ્મ પણ પ્રદર્શિત કરાશે. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભાષણ આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે વિકસિત ભારત 2047નું દ્રષ્ટિકોણ ફક્ત જનભાગીદારી, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને સામૂહિક સંકલ્પ દ્વારા જ સાકાર થઈ શકે છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે ભાર મૂક્યો કે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે તે સુનિશ્ચિત કરવા ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્ર નિર્માણને સાથે મળી

0: ને આગળ વધવું જોઈએ. તેમણે યુવા પેઢીને ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા નવીનતા, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઉભરતી તકનીકોને અપનાવવા અપીલ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે. મંત્રાલયે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી નવા ક્ષેત્રોમાં મજબૂતીથી આગળ વધી રહી છે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: बैठक के दौरान भारत और इंडोनेशिया ने विभिन्न क्षेत्रों में सहयोग को और मजबूत करने के बारे में चर्चा की. इनमें राजनीतिक, रक्षा और सुरक्षा, समुद्री, व्यापार और निवेश, फार्मा और स्वास्थ्य सेवा, डिजिटल ऊर्जा, कनेक्टिविटी, अंतरिक्ष और शिक्षा जैसे क्षेत्र शामिल हैं. दोनों नेताओं ने आपसी हित के क्षेत्रीय और वैश्विक घटनाक्रमों पर भी चर्चा की. साथ ही उन्होंने क्षेत्रीय और बहुपक्षीय मंचों पर सहयोग और समन्वय की अपनी प्रतिबद्धता को फिर से दोहराया. सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA નીટ UG 2026ની પુનઃપરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી જાહેર કરી છે. પુનઃપરીક્ષા આગામી 21 જૂને દેશભરના 551 શહેર અને ભારત બહારના 14 શહેરમાં બપોરે 2 થી સાંજે 5:15 સુધી પેન અને પેપર મોડમાં લેવાશે. NTAએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા શહેર માહિતી સ્લીપ પ્રવેશપત્ર નથી. તે ફક્ત ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર ક્યાં સ્થિત હશે તે શહેર વિશે માહિતી આપવા માટે જાહેર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. પ્રસ્તુત છે પર્યાવરણ સંરક્ષણમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે એક અહેવાલ.
2: गंगा नदी और उसकी सहायक नदियों की सफाई और पर्यावरण में सुधार के लिए 2014 में नमामि गंगे कार्यक्रम की शुरुआत की गई. देश में वनों के संरक्षण और उसे बढ़ाने के लिए 2015 में ग्रीन इंडिया मिशन की शुरुआत की गई. वर्तमान में भारत का वन क्षेत्र 8,00,000 वर्ग किलोमीटर से अधिक हो गया है, जो देश के कुल भौगोलिक क्षेत्र का 25% से अधिक है. इसके अलावा 2024 में प्रधानमंत्री नरेंद्र मोदी ने एक पेड़ माँ के नाम अभियान की शुरुआत की, जो दुनिया के सबसे बड़े जन भागीदारी वाले पर्यावरण अभियानों में से एक बन गया है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: પશ્ચિમ બંગાળ વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 36મું રાજ્ય બનશે. રાજ્યમાં આ યોજના લાગુ કરવા રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર આજે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પગલું દેશના તમામ નાગરિકો માટે સમાન અને સુલભ આરોગ્ય સંભાળ પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે 4,800 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થાપિત કેન્દ્રોમાંથી બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે. હજી આવા 836 લોકોને આવા કેન્દ્રોમાંથી પરત મોકલવામાં આવશે. શ્રી અધિકારીએ કહ્યું કે તેમની સરકારે ભારત બાંગ્લાદેશ સરહદને સુરક્ષિત કરવા 556માંથી 100 કિલોમીટર જમીન વાડ બનાવવા BSFને સોંપી દીધી છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ જણાવ્યું કે 8 એપ્રિલના યુદ્ધવિરામ બાદ ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કર્યા છે. ઇરાનના જાહેર પ્રસારણકર્તાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 2 મિસાઇલને અટકાવી, જેમાં હાલ જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી. ઇઝરાયેલી સૈન્યએ સંભવિત વધારાના હુમલાની ચેતવણી આપી છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇઝરાયેલના પ્રધાનમંત્રીને હુમલો ન કરવા કહેશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાન મિસાઇલો છોડવાનું બંધ કરે અને વાટાઘાટો તરફ પરત ફરે. મિસાઇલ હુમલા બાદ ઇરાને દેશના પશ્ચિમ ભાગ પરનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇરાકે પણ તેનું હવાઈ ક્ષેત્ર આગામી 72 કલાક માટે, જ્યારે સીરિયાએ તેના દક્ષિણ હવાઈ ક્ષેત્રને 12 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. તો દમાસ્ક એરપોર્ટ પર ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું પશ્ચિમ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ

0: ભારે વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ, ગોવા, લક્ષદ્વીપ, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં આજે ગરમીની સ્થિતિ યથાવત રહેશે. ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. આ સાથે ઝ્વેરેવે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો છે. તેણે રોલેન્ડ ગેરોઝ ખાતે 5 સેટની રોમાંચક ફાઇનલમાં ઇટાલીના ફ્લેવિયો કોબોલીને 6-1, 4-6, 6-4, 6-7, 6-1 હરાવીને ખિતાબ જીત્યો છે. 8 જૂન 1936 દિવસ ભારતીય પ્રસારણ માટે ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને નવું શીર્ષક મળ્યું અને તે આકાશવાણીના નામે. આકાશવાણીએ તેની શરૂઆતને આજે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. જનજન સુધી લોકોનો અવાજ બનેલા આકાશવાણીના 9 દાયકાની સફર અત્યંત પ્રભાવશાળી અને વિશ્વસનીય બની છે. ભવ્ય ભૂતકાળ, તેજોમય વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની આકાશવાણીને શુભકામના. દક્ષિણ ફિલિપાઇન્સમાં મિંડાનાઓના દરિયાકાંઠે આજે સવારે 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેને લઈને ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયાકાંઠેથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. હાલ જાનહાનીના કોઈ અહેવાલ નથી. દરમિયાન ભૂતાનમાં ગઈકાલે મોડી રાત્રે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દરમિયાન ભારતમાં પણ સિક્કિમ અને ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં અલગ અલગ સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર અને ફૂલછાપ લાગે છે કે રાંધણ ગેસના ભાવ હજુ વધશે, રાંધણ ગેસ 29 રૂપિયા મોંઘો, મોંઘવારી વધશે. સંદેશ લખે છે કે ટ્રમ્પ ઈરાની ફંડથી સહયોગીને વળતર આપશે. દિવ્ય ભાસ્કર લખે છે કે ઉત્તર પૂર્વ ચોમાસાથી તરબતર થયા, 3-4 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચશે. અને નવગુજરાત સમય લખે છે કે ચૂંટણીમાં રકાસ પછી વિપક્ષી ગઠબંધનનું આજે મંથન. સ્થાનિક સમાચારોમાં રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા. આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે. ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું આગામી 10 દિવસમાં શરૂ થવાની શક્યતા. સુરતમાં ETP પ્લાન્ટની ટેન્ક સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ઝેરી ગેસથી મૃત્યુ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન જોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ 36મું રાજ્ય બનશે. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું. આજે કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને ટેનિસમાં જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ ઝરોખા. ઝરોખા અંતર્ગત આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

બરાબર 8 વાગ્યાને 15 મિનિટે વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ કાર્યક્રમ ત્રિવેણી, 8 વાગ્યાને 30 મિનિટે ચિત્રલોક પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા આપ સાંભળશો સવારે 9 કલાકે. 9 વાગ્યાને 5 મિનિટે ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ. 9 વાગ્યાને 30 મિનિટે આજ કે ફનકાર. ગુજરાતી ગીતો આપ માણી શકશો સવારે 10 વાગ્યાને 2 મિનિટે. 10 વાગ્યાને 30 મિનિટે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલસે 11 વાગ્યાને 2 મિનિટે. 11 વાગ્યાને 30 મિનિટે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

સાંજે 5 કલાકે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ, ગુજરાતી ગીતો લઈને હાજર થઈશું. કાર્યક્રમ સુરીલી સાંજમાં સાંજે 5:30 સાંજે 6 કલાકે હિન્દી રેટ્રો ગીત આપ માણશો. કાર્યક્રમ સુરીલા સફરમાં ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જયમાલા સાંજે 7 કલાકે.

રાત્રે 8 કલાકે હવા મહલ 8:15 ઝરોખામાં કાર્યક્રમોનું વિવરણ બાદ ચિત્રલોક નવા ફિલ્મી ગીતો આપ માણી શકશો. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ 9:30 હિન્દી ફિલ્મ સંગીત. છાયા ગીતનો સમય રહેશે રાત્રે 10 કલાકે 10:30 ઢલતી જાહેરાત. આ હતી વિગતો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડીક ક્ષણોમાં એટલે કે બરાબર 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવા સંસ્થા આપ સાંભળશો.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી. તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો હું શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.

0: www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
2: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
2: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
2: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
2: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
2: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
2: અમને સાંભળવા માટે સૌનો આભાર.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્ર સાથે, સાંભળીએ ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઇંધણના ભાવ ઉછળતા અને આઈટી, ઓટો, રિયાલિટી અને મેટલ સેક્ટરના શેરમાં વેચવાલીને પગલે ભારતીય શેરબજારમાં કડાકો. સેન્સેક્સ 700 અને નિફ્ટીમાં 200 અંક કરતાં વધુનો ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ચંદીગઢમાં 3 દિવસીય કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઝોન 2 સંમેલનનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીના આરકેપુરમ સ્થિત અય્યપ્પા મંદિર સંકુલમાં નવનિર્મિત સબરીસમ ભવનનું ઉદઘાટન કર્યું. પશ્ચિમ બંગાળ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 36મું રાજ્ય બનશે. ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. મધ્યપ્રદેશથી મહેશ કેવત અને કર્ણાટકથી ડોક્ટર એમ નાગરાજને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કરતા પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો. ઇઝરાયલ સંરક્ષણ દળોએ જણાવ્યું કે 8 એપ્રિલના યુદ્ધ વિરામ બાદ ઈરાને ફરી ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા છે. દક્ષિણ ફિલિપાઇન્સમાં મિન્ડાનાઓના દરિયાકાંઠે આજે સવારે 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો આજે ઉમેદવારી કરશે. ગાંધીનગર ખાતે સાબરમતી આશ્રમના ચાલી રહેલા વિકાસ કાર્યો અને સાબરમતી રિવરફ્રન્ટના સતત વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી. રાજ્યની 54,000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા માટે શહેરોની યાદી જાહેર કરી. રક્તપિત કાર્ય નિર્મૂલન માટે આજથી 30 જૂન સુધી રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેક્શન કાર્યક્રમ યોજાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 50 ચંદ્રક સાથે ભારત અગ્રેસર. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ જયંત પાલનની આ રચના સાથે. સ્વર છે આકાશવાણી ગાયક વૃંદનો.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર .gov.in પર.
2: હર ઘર સૂર્ય ઘર.
3: દોસ્તો, આજે 8 જૂન 2026, ભારતની આકાશવાણી સંસ્થાને તેના 90 વર્ષ પૂર્ણ થયા. આપણા મૂર્ધન્ય નાટ્યકાર સુશ્રી વિજય મહેતાએ ક્યારેક એવું કહ્યું હતું કે સાતત્ય પણ સત્યનું જ એક સ્વરૂપ છે. આ વિધાનને આદર આપીએ તો કહી શકાય કે આકાશવાણી પણ સત્યનું જ સ્વરૂપ છે. આકાશવાણીના 90 વર્ષની પૂર્ણતા આજે સાંભળીએ પદ્મશ્રી તુષાર શુક્લ અને આકાશવાણીના ભૂતપૂર્વ સ્ટેશન ડિરેક્ટરનો આ સંદેશ.
4: નમસ્કાર, હું તુષાર શુક્લ. ચરત ભિક્ખવે ચારિકમ, એમાં ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને વિદાય આપતી વખતે એમ કહ્યું, જે સંદેશ રૂપે એમાંથી આ વાક્ય અમે લીધું છે, બહુજન હિતાય બહુજન સુખાય. એ મંત્ર અમારા માટે, અમારા કામને માટેનો પણ એ મંત્ર, આ સંસ્થાનો હેતુ પણ એ. અહીંયા સૌ સરખા, કામ કરનારા પણ એને સાંભળનારા પણ. એવી સંસ્થા 90 વર્ષની થઈ. અમે માહિતી, મનોરંજન અને શિક્ષણ ત્રણેય ક્ષેત્રોમાં કામ કર્યું. અમે લોકપ્રિયતા પણ ભરપૂર મેળવી, જવાબદારી પણ એવી જ અદા કરી. મેનમેડ અને નેચરલ કેલેમિટીઝ વચ્ચે આકાશવાણીએ પોતાની ઓળખ ઊભી રાખી છે. આજે હવે આજે મુકામ પર આકાશવાણી છે. એના જૂના ચાહકો એના ગૌરવને જાણે છે. નવી પેઢી હવે એના તરફ વળે એ માટે નવી પેઢીના જે સંચાલકો છે એ લોકો એવા આયોજનો કરે કાર્યક્રમને લગતા, થોડુંક જૂનાનું અદ્ભુત લઈને પ્રસારણમાં પુનઃ ઉમેરે અને થોડીક નવી વાતો, નવા અવાજો, નવી કલમ, નવા સ્વર એને પણ જોડે સાંકળે તો કંઈક સરસ એવું વાતાવરણ રચાય કે વળી પાછા એ સુવર્ણ દિવસો આકાશવાણીની જે નવી શ્રોતા પેઢી છે એને મળે, અને તો એમને આ જે સંસ્થા છે એના સામર્થ્યનો પણ પરિચય થશે. તમે સૌ આકાશવાણી સાથે આ ક્ષણે જોડાયેલા છો ને, એ જ રીતે હંમેશા જોડાયેલા રહેજો.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ સાંભળીએ હસમુખ પાટડિયાના કંઠે આ ગીત.

વસુંધરા દાસ, કેકે શાન અને લોયના સ્વરમાં આ છે કલ હોના હો ફિલ્મનું ગીત. સંગીત છે શંકર એહસાન લોયનું, બોલ જાવેદ અખ્તરના.

કાર્યક્રમમાં અંતે સાંભળીએ લકી અલીના સ્વરમાં કહોના પ્યાર હૈ ફિલ્મનું ગીત, સંગીત રાજેશ રોશનનું, બોલ વિજય અકેલાના.

0: આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે સાંભળીએ શ્રી ધ્રુવ કુમાર સિંહનો આ સંદેશ.
1: આકાશવાણી કે શ્રોતાઓ કા હાર્દિક અભિનંદન. આકાશવાણી કે સાથ હમ સબકી સુનહરી યાદે જુડી હુઈ હૈ. આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાલી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. આકાશવાણી નિરંતર રોચક જ્ઞાનવર્ધક પ્રસારણ કરતી રહેગી ઓર શ્રોતા ઇસસે જુડે રહેંગે ઓર ભારત કી સક્સેસ સ્ટોરી કો આગે બઢાતે રહેંગે. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે યહી શુભકામના હૈ.
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 11 વાગવા આવ્યા છે. સાંભળીએ મુખ્ય સમાચાર.
3: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આઈટી, ઓટો, રિયાલિટી અને મેટલ સેક્ટરના શેરમાં વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. સેન્સેક્સ 500 અને નિફ્ટીમાં 155 અંક કરતાં વધુનો ઘટાડો. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ 90 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી મોદીને ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો. 12 કરોડથી વધુ શૌચાલય, 100% ગ્રામીણ સ્વચ્છતા દર અને સુધારેલા સ્વચ્છતા પરિણામોને કારણે વાર્ષિક 50,000 રૂપિયાની બચત. સ્વચ્છ ભારત અભિયાને ગરીબ પરિવારોના સ્વાસ્થ્ય અને ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડ્યું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું, ભારતનું અવકાશ અર્થતંત્ર 7-8 વર્ષમાં લગભગ 45 અબજ ડોલરનું થવાની અપેક્ષા. ભારતના પ્રવાસ બાદ નેપાળના વિદેશમંત્રી શેશેર ખનાલ આવતા અઠવાડિયે ચીનની મુલાકાતે જશે. ઉત્તર કોરિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરો ઉપર પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની મુલાકાતે પ્યોંગયાંગ પહોંચ્યા. ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મિઝોરમ, મ્યાનમાર સરહદ, ત્રિપુરા બાંગ્લાદેશ સરહદ અને પશ્ચિમ બંગાળમાં 4 સ્થળોએ દરોડા પાડ્યા. ભાવનગર શહેરમાં મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 2 સભ્યોના મોત. ટેનિસમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું. તેણે ઇટાલીના ફ્લેવિયો કોબોલીને હરાવીને ફ્રેન્ચ ઓપન જીત્યું. ભૂટાનમાં ગઈકાલે મોડી રાત્રે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા માટે એક પેડ માં કે નામ અભિયાન માટે અમદાવાદમાં બૃહદ બેઠક યોજાઈ. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 1.78 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 9 આરોપીઓની ધરપકડ. આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ છે. લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે 8 જૂને વિશ્વભરમાં વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે. આજે ખૂબ મહત્વનો અને ગૌરવનો દિવસ છે. અવાજની એ દુનિયા જેણે પેઢીઓ સુધી દિલોને જોડ્યા છે, માહિતી, મનોરંજન અને સંસ્કૃતિનો અખૂટ વારસો બનીને જે સતત ગુંજતી રહી છે, એવી આપણી પ્રિય આકાશવાણી આજે તેની ગૌરવશાળી સફરના 90 વર્ષ પૂર્ણ કરી રહી છે. વર્ષો બદલાયા, ટેકનોલોજી બદલાઈ, સમય બદલાયો, પણ રેડિયોનો જાદુ આજે પણ એટલો જ તાજો છે. આકાશવાણી માત્ર એક પ્રસારણ કેન્દ્ર નથી, પરંતુ લાખો શ્રોતાઓની લાગણીઓ, યાદો અને વિશ્વાસનું નામ છે. ચાલો આજે આ ખાસ અવસરે અવાજોની, યાદોની અને સંગીતની એ અવિસ્મરણીય સફર પર નીકળીએ અને સાંભળીએ સફર આધારિત ગીતો, જેમાં પ્રથમ સાંભળીએ સ્વદેશ ફિલ્મનું આ ગીત ઉદિત નારાયણ, હરિહરન અને કૈલાશ ખેરના સ્વરમાં. સંગીત આપ્યું છે આર રહેમાને અને ગીતના શબ્દો જાવેદ અખ્તરના.

આકાશવાણીએ 8 જૂન 1936 રોજ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસમાંથી નવું નામ ઓલ ઇન્ડિયા રેડિયો એ નામ મેળવ્યું. અને આજે એટલે કે 8 જૂન 2026 તેણે પોતાની ગૌરવશાળી સફરના 90 વર્ષ પૂર્ણ કર્યા છે. દેશભરમાં આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી આકાશવાણી @90 થીમ હેઠળ કરવામાં આવી રહી છે. 90 વર્ષ પૂરા થવા પર સમગ્ર દેશમાં મ્યુઝિક કોન્સર્ટ્સ અને વોકેથોન જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે આકાશવાણી newsonair.gov.in અને ન્યૂઝ ઓન એર એપ દ્વારા ડિજિટલ માધ્યમે પણ ઉપલબ્ધ છે. તો આવો આવી સુંદર માહિતી સાથે હવે આજ આગળના ગીત તરફ આગળ વધી અને માણીએ હમ હૈ રાહી પ્યાર કે ફિલ્મનું આ ગીત કુમાર શાહનું અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.

વર્ષ 1949માં અમદાવાદ રેડિયો સ્ટેશનને નેટવર્ક સાથે જોડવામાં આવ્યું. હાલમાં આકાશવાણી 591થી પણ વધુ સ્ટેશનો સાથે ભારતની 98% વસ્તી સુધી પહોંચી રહ્યું છે. તે 23 ભાષાઓ અને 146 બોલીઓમાં પ્રસારણ કરી રહ્યું છે.

મિત્રો, આકાશવાણીની સફર માત્ર વર્ષોની ગણતરી નથી, એ તો અસંખ્ય અવાજો, હજારો કાર્યક્રમો અને લાખો શ્રોતાઓના પ્રેમથી રચાયેલી એક અનોખી કહાની છે. થીમ આધારિત કાર્યક્રમ દિલ સે આપ માણી રહ્યા છો અને અત્યારે આપ સાંભળી રહ્યા છો કિશોર કુમારના સ્વરમાં આપકી કસમ ફિલ્મનું આ ગીત. સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર આનંદ બક્ષી.

આકાશવાણીની આ ગૌરવશાળી યાત્રા આમ જ આગળ વધતી રહે, અવાજો ગુંજતા રહે, સંબંધો જોડાતા રહે અને શ્રોતાઓનો પ્રેમ સતત મળતો રહે. આજના દિવસે આકાશવાણીના પરિવારના તમામ કર્મચારીઓ, કલાકારો અને આપ સૌ પ્રિય શ્રોતાઓને આ વિશેષ દિવસે હાર્દિક શુભકામનાઓ.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે આપ સાંભળશો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. કવિ મુસાફિર પાલનપુરીના એક મુક્તક સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. કવિ લખે છે કે તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે, તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે, કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે. તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે, કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે, ને જ્યાં ત્યાં કદીએ હાથ ના લંબાવો હૃદય, જ્યાં ત્યાં કદીએ હાથ ના લંબાવો હૃદય, મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે, મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે. તો આવો કાર્યક્રમની શરૂઆત કરીએ અને કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ. મુકેશના સ્વરમાં સંગમ ફિલ્મનું, સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર શૈલેન્દ્ર.

તરન્નુમ કાર્યક્રમનો આનંદ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ દિલ અપના ઓર પ્રીત પરાઈ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં, સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર શૈલેન્દ્ર.

કિશોર કુમારના સ્વરમાં અનામિકા ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા છો. આજના કાર્યક્રમનું અંતિમ ગીત છે. સંગીતકાર છે આર ડી બર્મન અને ગીતકાર મજરૂ સુલતાનપુરી.

કિશોર કુમારના સ્વરમાં ગવાયેલા ગીત સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે દેશમાં 94 કરોડથી વધુ લોકોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. દેશમાં બેન્કિંગ સેવાનો વ્યાપ 53.9% વધીને 67% પહોંચ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત વિઝનનું પરિણામ. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણ પછીથી 4 કરોડથી વધુ ઘરોનું નિર્માણ અને શૌચાલય, એલપીજી અને નળના પાણીના જોડાણ જેવી મૂળભૂત સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે 12 વર્ષ દેશભરના કરોડો વંચિત ગરીબ પરિવારોના જીવનમાં ગૌરવ, સુરક્ષા અને આત્મવિશ્વાસનો એક નવો અધ્યાય સાબિત થયો. ઇઝરાયેલે આજે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઈરાનના તહેરાનમાં 2 અને ઇસ્ફહાનમાં 3 વિસ્ફોટ થયા છે. આજે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 5 લોકોના મોત અને 200થી વધુ ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ઈરાન પર હુમલો ન કરવા વિનંતી કરી. ઈરાન સાથે શાંતિ કરારની સહમતિ સાધવાની નજીકમાં હોવાનો ટ્રમ્પનો દાવો. જાપાનની હવામાન એજન્સીએ પેસિફિક કિનારે આવેલા ઇબારાકી પ્રિફેક્ચરથી ઓકિનાવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી. રાજ્યમાં નવા ડીજીપી તરીકે જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો. પંચાયતી રાજ મંત્રાલય આવતીકાલે ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર એક આઉટરીચ વર્કશોપનું આયોજન કરશે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ મેયર માયાબેન માવાણી સાથે સુરતમાં ખાડી સફાઈ અને પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા કરી. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 90 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી મોદીને ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો. ભારતના પ્રવાસ બાદ નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ આવતા અઠવાડિયે ચીનની મુલાકાતે જશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ.

થોડી જ મિનિટો બાદ બરાબર 12:05 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 1 સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર, 2 ત્રિવેણી અને 2:35 ગુજરાતી સુગમ સંગીત, 3 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ અમારી સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી, અને 4 પિટારા અંતર્ગત ઉજાલે ઉનકી યાદો કે કાર્યક્રમ અમારા મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરીશું.

સાંજે 5 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ અને 5 વાગ્યા અને 30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. સાંજે 6 વાગે હિન્દી રેટ્રો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. સાંજે 7 વાગે મુંબઈથી પ્રસારિત ફૌજી ભાઈઓ માટેનો વિશેષ કાર્યક્રમ જયમાલા. 7 વાગ્યા અને 45 મિનિટે કાર્યક્રમ એક ગીત.

0: રાત્રે 8 વાગે આપ સાંભળશો મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત રેડિયો નાટક હવા મહેલ. 8 વાગે અને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે કાર્યક્રમ આપકે લીએ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 9 વાગે અને 30 મિનિટે ફિલ્મ સંગીત. 10 વાગે છાયા ગીત અને રાત્રે 10 વાગે અને 30 મિનિટે ઢલતી જાય રાત. તો આ હતું આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ભારતીય રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન, પ્રસ્તુત કાર્યક્રમ યાદો કી મહેફિલ. धड़कन फिल्म का गाना आपको सुनवा रहे हैं अलका याग्निक, उदित नारायण और कुमार सानू की आवाजों में, समीर के बोल, नदीम श्रवण का संगीत.
2: दिल ने ये कहा है दिल से, मोहब्बत हो गई है तुमसे.
1: अभिनेत्री शिल्पा शेट्टी का जन्मदिन है, बहुत सारी शुभकामनाएं.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે.

0: अरे सुनो, आजकल ये क्या?
1: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: डिम्पल कपाड़िया का भी जन्मदिन है तो हम उन्हें बहुत सारी शुभकामनाएं देते हैं. उन्हीं की फिल्मों के कुछ गाने अब आपको सुनवाएंगे. ये है बॉबी फिल्म का गाना, लता मंगेशकर और शैलेंद्र सिंह की आवाजें, विठल भाई पटेल का लिखा हुआ गाना, लक्ष्मीकांत प्यारेलाल का संगीत.

0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર, અને ત્યારબાદ કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ આપ સાંભળી શકશો.
1: કે આજ કી ઇબારત મેં વિશાલ અનંત કભી શાંત ચિત્ત તો કભી વિકરાલ રૌદ્ર રૂપ સિંધુ કી મહિમા બખાન હૈ, કભી અટખેલિયાં કરતી લહેરો ઓર જ્વાર ભાટા સે પર્યટકો કો આનંદિત.

આકાશવાણી સમાચાર હેમંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે

0: દેશમાં અનેક પરિવર્તનો થયા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે. આકાશવાણીએ 9 દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી. ઇઝરાયેલ અને ઇરાનના એકબીજા પર હુમલા. ટ્રમ્પે ઇરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી. અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસયાત્રા પર પ્રકાશ પાડ્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે જણાવ્યું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ્ય લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ ચેનલો લોકોને સીધી અને પારદર્શક રીતે સહાય પહોંચાડી રહી છે. આનાથી લક્ષ્ય જૂથો સુધી મહત્તમ લાભ પહોંચે, કાર્યક્ષમતામાં વધારો થાય અને શાસનમાં વિશ્વાસ વધે તે સુનિશ્ચિત થયું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ગરીબોના કલ્યાણના 12 વર્ષ દેશભરના કરોડો ગરીબ પરિવારોના જીવનમાં ગૌરવ, સુરક્ષા અને આત્મવિશ્વાસનો નવો અધ્યાય સાબિત થયા છે. શ્રી ચૌહાણે પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જળજીવન મિશન, આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ 12 વર્ષોએ ગરીબો અને વંચિતોના જીવનમાં આશા, તક અને આત્મવિશ્વાસનો એક નવો અધ્યાય લખ્યો છે. ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ઘરો બનાવવામાં આવ્યા છે. આ ઘરો નળનું પાણી, રસોઈ ગેસ અને શૌચાલય જેવી આવશ્યક મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે. તેમણે આને આવાસ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન ગણાવ્યું, જે લાખો ગરીબ પરિવારો માટે સલામત અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરે છે. પશ્ચિમ બંગાળ આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલ માટે સજ્જ છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકાર વિશ્વની સૌથી મોટી જાહેર ભંડોળથી ચાલતી આરોગ્ય ગેરંટી યોજનાના અમલીકરણ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. દિલ્હીમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની મુલાકાતે ઉત્તર કોરિયા પહોંચ્યા છે. લગભગ 7 વર્ષમાં શ્રી જિનપિંગનો આ પહેલો પ્યોંગયાંગ પ્રવાસ છે. બેઇજિંગ તેના ઉત્તર કોરિયા સાથેના દીર્ઘકાલીન સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગતો હોવાના પરિણામે આ મુલાકાત થઈ રહી છે. ઉત્તર કોરિયા તાજેતરના વર્ષોમાં રશિયાની નજીક આવ્યો છે. બંને રાષ્ટ્રો વચ્ચેની વાટાઘાટો, આર્થિક સહયોગ, કોરિયન દ્વીપકલ્પ પર સુરક્ષા મુદ્દાઓ અને પ્યોંગયાંગ, બેઇજિંગ અને મોસ્કો વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: चीन के राष्ट्रपति शी जिनफिंग अपने 2 दिन की यात्रा के दौरान उत्तर कोरिया के नेता किम जोंग उन से मुलाकात करेंगे. विदेशी विशेषज्ञों का अनुमान है कि इस बैठक का द्विपक्षीय संबंधों पर बड़ा प्रभाव पड़ेगा. दरअसल दोनों देश अमेरिका के साथ अलग अलग टकरावों के मद्देनजर अपने पारंपरिक गठबंधन को पूरी तरह से बहाल करने की कोशिश कर रहे हैं. चीन लंबे समय से उत्तर कोरिया का आर्थिक व मुख्य राजनयिक समर्थक रहा है. समाचार कक्ष से वैष्णवी.
0: દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક, માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. બહુજન હિતાય, બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડે છે. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ 90 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીને શુભેચ્છાઓ પાઠવી છે. એક વિડીયો સંદેશમાં શ્રી રિજિજુએ કહ્યું કે આજે આખો દેશ આકાશવાણી સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે આકાશવાણી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવવામાં આવી રહી છે.
2: बहुत खुशी के साथ पूरे आकाशवाणी परिवार को बधाई देता हूं। 90 साल आपने पूरा किया है, 90 साल पूरा होने पर मेरे शुभकामनाएं हैं। पूरा देश आकाशवाणी के साथ जुड़ा हुआ है।

0: आकाशवाणी के माध्यम से हमारा भारत एक भारत श्रेष्ठ भारत रहे, मेरा यह शुभकामना।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABEDને ફોલો કરશો। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ઇરાન પર હુમલા ન કરવા વિનંતી કરી છે। ટ્રમ્પે કહ્યું કે નવેસરથી કરવામાં આવેલા હુમલાઓ શાંતિ કરારને જોખમમાં મૂકી શકે છે। શ્રી ટ્રમ્પે કહ્યું કે ઇરાનના મિસાઇલ હુમલાઓ વાટાઘાટોને પાટા પરથી ઉતારશે નહીં અને તહેરાનને વાટાઘાટોના ટેબલ પર પરત આવવા કહ્યું। ઇરાને ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડ્યા બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી હતી। શ્રી ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર થશે અને દાવો કર્યો કે વોશિંગ્ટન કરારની સંમતિની નજીક છે। ઇઝરાયેલે આજે ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે। ઇરાનની રાજ્ય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઇરાનના તહેરાનમાં 2 અને ઇસ્ફહાનમાં 3 વિસ્ફોટ થયા છે। ઇઝરાયેલ સંરક્ષણ દળોએ નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયેલી વાયુસેના હાલમાં હુમલાને રોકવા અને જરૂરી હોય તો વળતો હુમલો કરવા કાર્યવાહી કરી રહી છે। આ ઘટનાઓથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે। આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધવિરામ જાળવવાની અપીલ કરી રહ્યા છે। બીજી તરફ ઇરાકના શિયા સૈન્ય જૂથ કતેબ હિઝબુલ્લાહે અમેરિકા ઇરાન સામે સૈન્ય હુમલા કરશે। તેઓ ઇરાકમાં સ્થિત અમેરિકન સૈન્ય થાણા ઉપર હુમલો કરશે। તો ઇરાકના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે દેશના હવાઈ ક્ષેત્રને 72 કલાક માટે અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે। આજે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। તેમાં 5 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે। નુકસાનનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો કે ભૂકંપનું કેન્દ્રબિંદુ મિન્ડાનાઓ ટાપુ પર સારંગાની પ્રાંતમાં માસિમ કિનારાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું। ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જાપાનની હવામાન એજન્સીએ પેસેફિક કિનારે આવેલા ઇબારાકી પ્રિફેક્ચરથી ઓકિનાવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે। ફિલિપાઇન્સમાં વિનાશક ભૂકંપ આવ્યા બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી। પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ફિલિપાઇન્સમાં 3 મીટર અને મલેશિયામાં 1 મીટર સુધીના મોજાની ચેતવણી જારી કરી હતી। આ વિસ્તારના લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે। આઈટી, રિલાયલિટી, ઓટો સહિતના સેક્ટરના શેરોમાં નરમાશના પગલે પ્રારંભિક તબક્કે માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઇંધણના ભાવમાં વધારાના પગલે શેરબજાર બપોર બાદ પણ 500 કરતાં વધુ પોઈન્ટના કડાકા સાથે વ્યવહારો કરી રહ્યું હતું। છેલ્લા અહેવાલ સાંભળ્યા ત્યારે સેન્સેક્સ 467 અને નિફ્ટી 150ના ઘટાડા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું હતું। પંચાયતીરાજ મંત્રાલય આવતીકાલે ગુજરાતના ગાંધીનગરમાં આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર હાઇબ્રિડ આઉટરીચ કાર્યશાળાનું આયોજન કરશે। પંચાયતીરાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ આ કાર્યક્રમમાં ભાગ લેશે। ગુજરાતની ગ્રામ પંચાયતો અને બ્લોક પંચાયતો વિડીયો કોન્ફરન્સ દ્વારા કાર્યશાળામાં જોડાશે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને બ્લોક પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંચાર સ્થાપિત કરવાનો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગરીબોના કલ્યાણ માટે દેશમાં અનેક પરિવર્તનો થયા। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ આવાસોનું નિર્માણ થયું। દ્વિપક્ષીય સંબંધોને નવા શિખર સુધી પહોંચાડવા ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના પ્રવાસે। આકાશવાણીએ 9 દાયકા પૂર્ણ કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ શુભેચ્છાઓ પાઠવી। ઇઝરાયેલ અને ઇરાનના એકબીજા પર હુમલા, ટ્રમ્પે ઇરાનને વાટાઘાટો માટે ફરી ટેબલ પર પરત ફરવા અપીલ કરી અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં નરમાશ। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। હવે આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર।

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જલાશય જબ ગંદે હોતે હૈ, પ્રદૂષિત હોતે હૈ, તો જબ હમ દોબારા જાયેંગે તો ક્યા દેખેંગે, યા હમારી આને વાલી જો પીઢિયાં હૈ વો ક્યા દેખ પાયેગી, ઇસ બાત કો હમે ધ્યાન મે રખના હૈ. ક્યું કે અગર યે ગંદે હો ગયે તો યે હમારે દિલ કો બહેલા નહીં પાયેંગે. દિલ દિયા દર્દ લિયા, ઇસ ફિલ્મ કા ગાના, મોહમ્મદ રફી કી આવાઝ, શકીલ બદાયુની કી બોલ, સંગીત નૌશાદ કા.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: પ્રકૃતિ કા અટૂટ સમર્પણ યહી કહેતા હૈ જો પ્રેમ મેં ડૂબા હો વહી મોતી બન પાતા હૈ. ધન્યવાદ આપકા. ઓર અબ પ્યાર કા સાગર ઇસ ફિલ્મ કા ગાના હમ આપકો સુનવાએંગે. આશા ભોંસલે ઓર મુકેશ કી આવાઝેં, પ્રેમ ધવન કા લિખા હુઆ ગાના, રવિ કા સંગીત. કૌન સે દો કલાકારો પર ફિલ્મ આયા ગયા હૈ આપ બતાઈએ હમેં.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરવા બદલ ભારતને નવી દિશા આપવાનો શ્રેય આપ્યો છે. શ્રી પટેલે પ્રધાનમંત્રી મોદીના સમયગાળાને અટલ સેવા, સુશાસન અને ગરીબોના સતત કલ્યાણ દ્વારા ચિહ્નિત કરાયેલો સમયગાળો ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર શ્રી પટેલે કહ્યું હતું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મંત્ર સાથે પ્રધાનમંત્રીએ કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ગુજરાતે તેમના સતત માર્ગદર્શનમાં વિશ્વ સમક્ષ વિકાસનું એક અનોખું મોડેલ રજૂ કર્યું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં આજે પ્રગતિ પથ યાત્રા યોજાઈ, જેમાં છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યો અને સરકારની વિવિધ યોજનાઓની ઝાંખીઓ રજૂ કરવામાં આવી. મોડાસા ખાતે યોજાયેલી આ પ્રગતિ પથ યાત્રાના પ્રસ્થાન બાદ સાંસદ શોભના બારૈયાએ પ્રતિક્રિયા આપી.
1: ભારત સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં

0: 12 વર્ષ અવિરત વિકાસ વિશ્વાસ અને જન કલ્યાણના જ્યારે પૂર્ણ થયા છે ત્યારે 12 વર્ષથી અવિરત એમણે સેવાના કાર્યો કર્યા છે અને અંત્યોદયથી માંડીને છેવાડાના માનવી સુધી પહોંચે એવી યોજનાઓ છે અને એનું અમલ પણ થાય એના માટે સૌ કાર્યરત છે. આયુષ્યમાન ભારત હોય કે વય વંદના કાર્ડ હોય કે સન્માન નિધિ યોજના હોય કે માતૃવંદના હોય, મહિલાઓ માટેની સ્વનિધિ યોજનાઓ હોય, એમને આત્મનિર્ભર બનાવવા માટેની યોજનાઓ હોય, તમામ ક્ષેત્રે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે.
1: રાજ્યસભાની ચૂંટણી માટે રાજ્યમાંથી ભાજપના ચારેય ઉમેદવારોએ આજે ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્રો ભર્યા. ભાજપના ઉમેદવારો રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાની ઉમેદવારીપત્રો ભરવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. ઉમેદવારીપત્ર ભર્યા બાદ મુકેશ રાઠવાએ પ્રતિક્રિયા આપી.
2: ભારતના નિર્માણ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે ગૌરવની લાગણી અનુભવું છું. એક છોટાઉદેપુર જિલ્લા જેવા છેવાડાના માનવીની જયારે પસંદગી કરી છે ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને જનકલ્યાણકારી નીકળવામાં મારો
1: આઈપીએસ અધિકારી જીએસ મલિકે આજે વિધિવત રાજ્યના પોલીસ વડા ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો છે. ડીજીપી બન્યા પહેલા શ્રી મલિક અમદાવાદના પોલીસ કમિશનર હતા. આજે ચાર્જ સાંભળ્યા બાદ તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના પર નિયંત્રણ લાવવા પર ભાર આપ્યો.
3: સરકારશ્રીનો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે ડીજીપી તરીકે આપણે અહીંયા અપોઇન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના. જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખાવી અને પછી પર પ્રિવેન્શન, ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે, એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે.
1: છેલ્લા બે વર્ષમાં 16 લાખથી વધુ મુલાકાતીઓએ રાજ્યના વિવિધ સંગ્રહાલયની મુલાકાત લીધી. રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડોક્ટર પંકજ શર્માએ જણાવ્યું, બદલાતા સમય સાથે ડિજિટલ ટેકનોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા છે. તેમણે ઉમેર્યું, છેલ્લા 12 વર્ષમાં અનેક નવા સંગ્રહાલય પણ બન્યા છે જેમાં કચ્છીઓની ખમીરને દર્શાવતું સ્મૃતિવન, ગાંધી વિચારના વારસાને જીવંત કરતું દાંડી કુટીર અને પ્રધાનમંત્રીના વતન વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વડનગર એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લામાં સત્રના પ્રથમ દિવસે સરકારી માધ્યમિક શાળા રેવા ખાતે ધોરણ 9ના નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળાના પ્રવેશ દ્વાર પર શિક્ષકો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓ દ્વારા કુમકુમ તિલક અને કંકુચોખા લગાવીને નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શરૂઆતના દિવસોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બાદ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. જોકે 12 જૂનથી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીત. કાર્યક્રમ શરૂ કરીએ પહેલાં લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
5: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
6: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
5: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
7: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
8: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ હું ક્લાસ

0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ પ્રિયકાંત મણિયારની આ રચના પ્રિયંકા બાસુના સ્વરમાં.

0: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें afcat.edcil.go.in पर।
1: गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन मां ज आपो।
2: याद राखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्ला मां प्लास्टिक क्यारे न फेंको। प्लास्टिक ने बदले कापड नी थैली, स्टील नी बॉटल वगैरे नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मां सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन मां ज आपो।
2: याद राखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्ला मां प्लास्टिक क्यारे न फेंको। प्लास्टिक ने बदले कापड नी थैली, स्टील नी बॉटल वगैरे नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मां सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां प्रसारित।
3: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ માધવ રામાનુજની આ રચના મિતાલી અને ભૂપિન્દર સિંઘના સ્વરમાં.

0: આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો ભૂમિક શાહના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

ભૂમિક શાહના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો 96.7 FM પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રની સાથે. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે હવે સાંભળીએ આકાશવાણીના ભૂતપૂર્વ સ્ટેશન ડિરેક્ટર તથા પદ્મશ્રી પુરસ્કૃત શ્રી તુષાર શુક્લનો આ સંદેશ.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: आ उनाड़ामा सुरक्षा सूचनोनु पालन करो अने लू थी बचो।
2: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

0: નમસ્કાર, હું તુષાર શુક્લ. ચરત ભિક્ખવે ચારિકમ, એમાં ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને વિદાય આપતી વખતે એમ કહ્યું, જે સંદેશ રૂપે, એમાંથી આ વાક્ય અમે લીધું છે. બહુજન હિતાય બહુજન સુખાય, એ મંત્ર અમારે માટે, અમારા કામને માટેનો પણ એ મંત્ર, આ સંસ્થાનો હેતુ પણ એ. અહીંયા સૌ સરખા, કામ કરનારા પણ, એને સાંભળનારા પણ. એવી સંસ્થા 90 વર્ષની થઈ. અમે માહિતી, મનોરંજન અને શિક્ષણ ત્રણેય ક્ષેત્રોમાં કામ કર્યું. અમે લોકપ્રિયતા પણ ભરપૂર મેળવી, જવાબદારી પણ એવી જ અદા કરી. મેનમેડ અને નેચરલ કેલેમિટીઝ વચ્ચે આકાશવાણીએ પોતાની ઓળખ ઊભી રાખી છે. જૂના ચાહકો એના ગૌરવને જાણે છે, નવી પેઢી હવે એના તરફ વળે એ માટે ક્રમને લગતા થોડુંક જૂનાનું અદભુત લઈને પ્રસારણમાં પુનઃ ઉમેરે અને એને પણ જોડે સાંકળે તો કંઈક સરસ એવું વાતાવરણ રચાય કે વળી પાછા એ સુવર્ણ દિવસો આકાશવાણીની જે નવી શ્રોતા પેઢી છે એને મળે, અને તો એમને આ જે સંસ્થા છે એના સામર્થ્યનો પણ પરિચય થશે. તમે સૌ આકાશવાણી સાથે આ ક્ષણે જોડાયેલા છો ને, એ જ રીતે હંમેશા જોડાયેલા રહેજો.
1: નમસ્કાર. હાર્દિક આકાશવાણી.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે સાંજના બરાબર 5 થઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સરગમ. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના સ્વરમાં કભી ખુશી કભી ગમ ફિલ્મથી આ ગીત. સંગીતકાર રાજેશ રોશન, ગીતકાર દેવ કોહલી.

હિન્દી ફિલ્મી સંગીતના કાર્યક્રમ સરગમમાં હવે પછી આપ સાંભળશો આતિફ અસલમ અને અલીશા શનોયના સ્વરમાં અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મનું આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર આશીષ પંડિત.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો શ્રેયા ઘોષાલના સ્વરમાં જબ વી મેટ ફિલ્મથી આ ગીત. સંગીત આપ્યું છે પ્રીતમે, ગીતકાર ઇરશાદ કામે.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો શ્રેયા ઘોષાલના સ્વરમાં જબ વી મેટ ફિલ્મથી આ ગીત. સંગીત આપ્યું છે પ્રીતમે, ગીતકાર ઇરશાદ કામિલ.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો અરિજિત સિંગ અને અંતરા મિત્રાના સ્વરમાં દિલવાલે ફિલ્મથી આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

આ સાથે જ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 એફએમના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે સાંજના બરાબર 5:30 થઈ રહી છે. રજૂ કરીએ છીએ ગુજરાતી કેર ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો સુપર્ણા બેનર્જીના સ્વરમાં વિનોદ જોશીની આ રચનાઓ.

0: रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।
3: ગુજરાતી ગેર ફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો બીરેન પુરોહિતના સ્વરમાં મુકેશ જોશીની રચના।

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: सखी सहेली दर मंगलवारे अने शुक्रवारे बपोरे 3 वागे, प्रायोजक देवदर्शन धूप अगरबत्ती।
0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: ગુજરાતી ગેર ફિલ્મી સંગીતના કાર્યક્રમ સુરીલી સાંજમાં હવે પછી આપ સાંભળશો પ્રિયંકા બાસુના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના।

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: कार्यक्रम में हवे पछी आप सांभळशो ईशान आयरना स्वर में बेफामनी आ रचना.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે સાંજના બરાબર 6 થઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં આયે દિન બહાર કે ફિલ્મથી આ ગીત. સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતના શબ્દો આનંદ બક્ષી.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ। ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો।
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો। પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો।
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ। ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ

0: પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં આન મિલો સજના ફિલ્મથી આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
7: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ગાઈડ ફિલ્મથી આ ગીત. સંગીતકાર SD બર્મન, ગીતકાર શૈલેન્દ્ર.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ.

0: એટલે
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ
2: આપનું શહેર સ્વચ્છ શહેર સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી
3: હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતના કાર્યક્રમ સુરીલા સફરમાં હવે પછી આપ સાંભળશો કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં 1942 અ લવ સ્ટોરી ફિલ્મથી આ ગીત સંગીતકાર આર ડી બર્મન.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં સિલસિલા ફિલ્મથી આ ગીત. સંગીતકાર શિવ હરી, ગીતકાર જાવેદ અખ્તર.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં અભિમાન ફિલ્મનું આ ગીત. સંગીતકાર કિશોર કુમાર, ગીતકાર મજરૂ સુલતાનપુરી.

કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો આશા ભોસલેના સ્વરમાં મેરા સાયા ફિલ્મનું આ ગીત. સંગીતકાર મદન મોહન, ગીતકાર રાજા મહેદી અલી ખાન.

આ સાથે જ હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં બરાબર 7 કલાકે જયમાલા કાર્યક્રમ આપ માણી શકશો.

0: सलामत रहूंगी, सलामत रहो।
1: થોડી ક્ષણોમાં બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો, ત્યારબાદ 7:20 થી પુનઃ આપ આપનો મનપસંદ કાર્યક્રમ જયમાલા માણી શકશો.

0: સમાચાર જયેશ પટેલ વાંચો છો. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે નામાંકન ભર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તાઓને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 14 આરોપીની ધરપકડ. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. અને વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં ભાવનગરના કૃષ્ણ શિયાળે સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે સરકાર હંમેશા અંત્યોદયથી પ્રેરિત રહી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે જનધન ખાતાઓ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT, સ્વચ્છ ભારત, PM આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્માન ભારત જેવી દરેક પહેલ લોકોને ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પ્રેરિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ નિમિત્તે ભારતને નવી દિશા આપવાનો શ્રેય આપ્યો છે. દરમિયાન મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે અમદાવાદમાં PM સ્વનિધિ લોન કલ્યાણ મેળો યોજાયો, જે અંગે વધુ માહિતી મેયર હિતેશ બારોટે આપી.
1: આપણે પ્રધાનમંત્રી સહાય યોજનાની અંતર્ગત ખાનેજની અંદર જે લોકોને લોન આપીએ છીએ એ ભારતની અંદર અમદાવાદ સૌથી વધુ લોન આપનાર શહેર છે. આજે 100 લોકોને લોન આપી છે આપણે, અને આ લોનનું પ્રમાણ રોજે રોજ વધતું રહે છે. અત્યાર સુધીમાં આપણે 2,24,000થી વધુ લોકોને આપણે લોન આપી છે, અને આવનાર દિવસમાં વધુ આ PM સ્વનિધિની યોજના અંતર્ગત લોન અપાય એ માટેનો પ્રયાસ કરીએ છીએ.
0: રાજ્યસભાની ચૂંટણી માટે રાજ્યમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે વિધાનસભા ખાતે ઉમેદવારીપત્રો ભર્યા. ભાજપના ઉમેદવારો રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારિયાના ઉમેદવારીપત્રો ભરવાના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. દરમિયાન શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્યસભામાં જઈ રહેલા 4 ઉમેદવારો ગુજરાતની જનતાનો અવાજ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની ચારે બેઠકો માટેની ચૂંટણી 18 જૂનના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તાઓને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમાં મુંદ્રા લુણી વડાલા માર્ગના 4 કિલોમીટર, દેસલપર સિરચા રોડ 5 કિલોમીટર, મુંદ્રા જરપરા કાંડગરા ધ્રબ અને જરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિલોમીટર, નાવિનલ ગામના બાયપાસ રોડના 3 કિલોમીટર, મોટા કાંડગરા ગામના 4.5 કિલોમીટર સહિતના માર્ગનો સમાવેશ થાય છે. આ માર્ગો 4 માર્ગીય થવાથી ગ્રામીણ વિસ્તારોને સુદૃઢ રોડ કનેક્ટિવિટી મળવાથી ઇઝ ઓફ લિવિંગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશે. IPS અધિકારી GS મલિકે આજે વિધિવત રાજ્ય

0: કિલોમીટર, મોટા કાંડગરા ગામના 4.5 કિલોમીટર સહિતના માર્ગનો સમાવેશ થાય છે. આ માર્ગો ચારમાર્ગીય થવાથી ગ્રામીણ વિસ્તારોને સુદૃઢ રોડ કનેક્ટિવિટી મળવાથી ઇઝ ઓફ લિવિંગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશે. આઈપીએસ અધિકારી જીએસ મલિકે આજે વિધિવત રાજ્યના પોલીસ વડા ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો. 1993 બેચના આઈપીએસ અધિકારી શ્રી મલિક ડીજીપી બન્યા પહેલા અમદાવાદના પોલીસ કમિશનર હતા. આજે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સાયબર છેતરપિંડી અને માદક પદાર્થ પર નિયંત્રણ લાવવા માટે પર ભાર મૂક્યો.
1: ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે, અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે, આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે. ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઉભો થઈ રહ્યો છે. અમદાવાદમાં એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે. ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય, એ પણ આપણે પ્રાયોરિટી છે.
0: ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ વલસાડ પોલીસે આજે 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસની વિશેષ ટીમોએ વલસાડ જિલ્લા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન 22 વિશેષ ટીમોએ 1000થી વધુ લોકોની તપાસ હાથ ધરી હતી.
2: શંકાસ્પદ મોબાઈલ નંબરો જે હતા એનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેના માટે 5 અલગ અલગ ટેકનિકલ ટીમ બનાવી અને આ મોબાઈલ નંબર ની એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા અંતે વેરિફિકેશન કરતા કુલ 6 જેટલા બાંગ્લાદેશી નાગરિકો છે અહીંયા અત્યારે વસવાટ કરતા મળી આવેલા. તેઓને કાયદેસર ડિટેન્શન ઓર્ડર કરી અને ત્યારબાદ અત્યારે ડિપોર્ટેશન અલગ અલગ એજન્સી દ્વારા તેમની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
0: પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પાટણ જિલ્લાના સાયબર ગુના શાખાએ કેન્દ્ર સરકારના સાયબર પોર્ટલ NCCRPની વિગતોની મદદથી હારીજ નાગરિક સહકારી બેંકના શંકાસ્પદ ખાતા પર નજર રાખી હતી. તપાસમાં બહાર આવ્યું કે વચેટિયાઓ સામાન્ય લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે ચાલુ ખાતાઓ ખોલાવતા હતા. આવા કુલ 13 ખાતામાંથી કરોડોના ગેરકાયદે વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે 13 ખાતાધારકો અને 7 વચેટિયાઓ સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, જેમાં 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. માદક પદાર્થ વિરોધી એક વિશેષ કાર્યવાહીમાં સુરત પોલીસે માદક પદાર્થની હેરાફેરી કરતા 9 શખ્સની ધરપકડ કરી છે. પોલીસે અનેક વિસ્તારોમાં NDPS હેઠળ આ વિશેષ કાર્યવાહીમાં 7 કેસ નોંધ્યા હોવાનું સુરત ગ્રામ્ય SP રાજેશ ઘડિયાએ જણાવ્યું.
3: લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000 મુદ્દા માલ હતો અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે. 7-1 જેટલા NDPS એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં NDPSના કેસ થયેલા. અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે.
0: સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શાળાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા. ખાસ કરીને ધોરણ 1માં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા નાનકડા ભૂલકાઓનું શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ અને મીઠાઈ આપી આવકારવામાં આવ્યા હતા.

બહુજન હિતાય બહુજન સુખાયના ઉમદા આદર્શોને અનુસરીને આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નૈતિકતા અને ધોરણોનું પાલન કરીને દેશના વિવિધ ભાગોમાં રહેતા દરેક વ્યક્તિને દરરોજ મુખ્ય ભાષાઓ અને બોલીઓમાં સમાચાર પહોંચાડશે.

0: દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણકર્તા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વર્ષ 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસ દેશના સાંસ્કૃતિક, માહિતીપ્રદ અને પ્રસારણ ઇતિહાસમાં એક ખાસ ક્ષણ છે. વર્ષ 1956માં ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરાયું. આજે આકાશવાણી 591 રેડિયો સ્ટેશનનું સંચાલન કરે છે. 23 ભાષાઓ અને 146 બોલીઓમાં આકાશવાણીની પ્રસારણ યાત્રા અવિરત ચાલી રહી છે. આવો આકાશવાણીને નિયમિત સાંભળનારા અમારા જામનગરના દિવ્યાંગ શ્રોતા ધર્મેન્દ્રશ્રી રાઠોડને સાંભળીએ.
1: જે અમારા સુધી આકાશવાણી માધ્યમ દ્વારા દેશ વિદેશની ખબરો, ગુજરાતની ખબરો, સરકારી યોજના તેમજ દરેક વ્યક્તિને સાથે રાખી યુવાનોની યોજના હોય કે દિવ્યાંગોની યોજના હોય, બહેનોની યોજના હોય કે વૃદ્ધ વ્યક્તિની યોજના હોય કે વિધાનસભાની કાર્યવાહી હોય અથવા નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાત, આ બધે બધું એકત્ર કરી જે અમારા સુધી પહોંચાડે છે તે બદલ આકાશવાણી પ્રાદેશિક સમાચાર વિભાગ અને આકાશવાણી દિલ્હી કેન્દ્રનો ખૂબ આભાર

0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળના અવસરે વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ રેલીઓ યોજાઈ, જેમાં ડાંગ જિલ્લા તેમજ નવસારી, ખેરગામ તેમજ મહેસાણા જિલ્લામાં શ્રમદાન કરી સાયકલ સહિતની રેલીઓ યોજાઈ હતી. ભાવનગરના કૃષ્ણ શિયાળે વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ભાવનગર જિલ્લાના માથાવાડા ગામના વતની અને ખેડૂત પુત્ર કૃષ્ણએ સિનિયર એ વયજૂથની ફોરવર્ડ બેન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી. યોગાસન ક્ષેત્રે આગળ વધવા માટે તેમણે વર્ષો સુધી સતત તાલીમ લીધી. અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સફળતા મેળવ્યા બાદ હવે તેમણે વિશ્વસ્તરે સુવર્ણચંદ્રક જીતી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકારની કલ્યાણકારી યાત્રાનો ચિતાર આપ્યો. રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ભાજપના 4 ઉમેદવારોએ આજે નામાંકન ભર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 6 રસ્તા અને 4 માર્ગીય કરવા 629 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પાટણમાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે 14 આરોપીની ધરપકડ. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતાં આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. અને વિશ્વ યોગાસન રમત સ્પર્ધામાં ભાવનગરના કૃષ્ણ શિયાળે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મારો એક પાડોશી છે જો

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે બરાબર સાંજના 7:45 થઈ રહી છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીત, જેમાં આપ સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાદેવીના સ્વરમાં આ ગીત.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાની સરકારની ખાતરી. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ. અને ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહમાં આ પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ કમાન્ડર સુરજ પરાશર, લેફ્ટનન્ટ કર્નલ નીતિશ ભારતી શુક્લા, મેજર આદિત્ય પ્રતાપસિંહ, ઇન્સ્પેક્ટર લક્ષ્મણ કેવત અને રામેશ્વર દુર્ગા દેશમુખને શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના લાભ માટે સરકારની 12 વર્ષની વિકાસયાત્રા પર પ્રકાશ પાડ્યો. આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે અને ગરીબો અને વંચિતોનું કલ્યાણ આ ફેરફારોના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જનધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્વચ્છ ભારત અભિયાન, પીએમ આવાસ યોજના, જળજીવન મિશન અને આયુષ્યમાન ભારત જેવી દરેક પહેલનો ઉદ્દેશ લોકો માટે ગૌરવ અને તક સુનિશ્ચિત કરવાનો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ હોવા છતાં દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આજે નવી દિલ્હીમાં એક આંતરમંત્રીસ્તરીય પત્રકાર પરિષદમાં મંત્રાલયના અધિક સચિવ પ્રવીણ ખનુજાએ જણાવ્યું હતું કે સરકારે અવિરત ઇંધણ પુરવઠો અને ઉર્જા સુરક્ષા જાળવવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે જણાવ્યું કે દેશની રિફાઇનરીઓ અને ગેસ પ્રોસેસિંગ યુનિટ્સે ગઈકાલે આશરે 53,000 મેટ્રિક ટન ઉત્પાદન કર્યું હતું, જે કટોકટી પહેલાંના સ્તરની તુલનામાં આશરે 60% વધારો છે. રસાયણો અને ખાતર મંત્રાલયના અધિક સચિવ અપર્ણા શર્માએ જણાવ્યું હતું કે દેશમાં ખાતરનો પૂરતો ભંડાર પણ છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આ વર્ષની ખરીફ સિઝન માટે 380 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતરની જરૂરિયાતનો અંદાજ લગાવ્યો છે. ખેડૂતોએ અત્યાર સુધીમાં આશરે 86 લાખ મેટ્રિક ટન ખાતર ખરીદી લીધું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ચંદીગઢમાં હરિયાણા વિધાનસભા ખાતે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીઝન ઝોન 2 પરિષદનું ઉદ્ઘાટન કર્યું. 3 દિવસીય પરિષદમાં દેશભરના વિધાનસભાના અધ્યક્ષો અને અનેક રાજ્યોના પ્રતિનિધિઓ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશે, જેમાં વર્ષ 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં જનપ્રતિનિધિઓની ભૂમિકા, કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ અને લોકશાહી સંસ્થાઓને વધુ અસરકારક બનાવવાનો સમાવેશ થાય છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પણ પરિષદમાં હાજર હતા. આ ઉપરાંત 13 અધ્યક્ષ, 4 ઉપાધ્યક્ષ અને 7 સચિવો ભાગ લઈ રહ્યા છે. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણી આજે તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વર્ષ 1936માં આજના દિવસે ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ આકાશવાણીના તમામ કર્મચારીઓ અને શ્રોતાઓને શુભેચ્છાઓ પાઠવી.

0: बढ़ती रही, पहले मीडियम वेव, उसके आगे शॉर्ट वेव, फिर FM, अब डिजिटल स्ट्रीमिंग। हर माध्यम से देश के कोने कोने में बसे हुए लोगों को उनकी आवाज में समाचार, सूचनाएं और मनोरंजन आकाशवाणी देती रही। आकाशवाणी के सभी कर्मचारियों को और हमारे देश विदेश में सभी श्रोताओं को मेरी तरफ से हार्दिक शुभकामनाएं।
1: પ્રખ્યાત લોક ગાયિકા માલિની અવસ્થી આકાશવાણી સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું, તેને તેમની કલાત્મક યાત્રાનો એક અભિન્ન ભાગ ગણાવ્યો, જ્યારે ઓલિમ્પિયન શૂટર મનુ ભાકરે પણ આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક વિપક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં આમ આદમી પાર્ટી અને ડીએમકે પાર્ટી સહિત કેટલાક વિપક્ષી પક્ષો ગેરહાજર રહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગે બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં 25 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો.
2: સભીને 5 પોઈન્ટ પે આજ સહમતિ જતાઈ હે ઓર ઇનકે લિયે ઇન મુદ્દો પર હમ ડટ કે કામ કરેંગે, લડેંગે ઓર આગે બઢેંગે.
1: નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે જનતાએ પહેલાથી જ વિપક્ષી ગઠબંધનને બિનસરકારક બનાવી દીધું છે અને હવે તે આવી બેઠકો દ્વારા તેની સુસંગતતા પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABED ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગરીબોનું કલ્યાણ એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ, જનધન, મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિ જેવી કલ્યાણકારી યોજનાઓ હેઠળ કરોડો નાગરિકોને બેન્કિંગ સુવિધાઓ, નાણાકીય સુરક્ષા અને સ્વરોજગારીની તકો સાથે જોડ્યા છે. પશ્ચિમ બંગાળ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરતા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોડાયું છે. આ યોજના પાત્ર લાભાર્થીઓને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો પૂરો પાડે છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે આજે નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય આરોગ્યમંત્રી JP નડ્ડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની હાજરીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શુભેન્દુ અધિકારીએ તેમને પ્રતિક્રિયા આપી.
3: NHM के अंदर इस साल पश्चिम बंगाल सरकार को पूरा मदद करने के लिए भारत सरकार आगे आया और 527 करोड़ उन्होंने पश्चिम बंगाल सरकार को ट्रांसफर भी कर दिया. हमारी इस साल आयुष्मान भारत का एग्रीमेंट आज हो गया. 1,43,00,000 फैमिली बेनिफिटेड होगा. जमीन में काम को किस तरीके से उतरना चाहिए, मोदी जी का नेतृत्व में भारत सरकार एक सब काम कर रहा है.
1: ફિલિપાઇન્સના દક્ષિણ વિસ્તારમાં સર્જાયેલ 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. જનરલ સેન્ટોસ સિટીમાં મુખ્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઉ ટાપુ પર સારાંગની પ્રાંતમાં માસિમ કિનારાથી 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં ઊંડાઈએ સ્થિત હતું. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 1 ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. ન્યૂ ચંડીગઢમાં રમાયેલી મેચમાં ભારતે પોતાનો પહેલો દાવ 8 વિકેટે 564 રન પર ડિક્લેર કર્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાન પ્રથમ દાવમાં 152 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ પછી અફઘાનિસ્તાને બીજા દાવમાં ફક્ત 112 રન બનાવ્યા અને ભારતે મેચ જીતી લીધી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહેલા માનવ સુથારને મેચમાં 7 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવતીકાલથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિમંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન થશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષ પદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઋતાવ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણયને પડકારતા કલકત્તા વડી અદાલતમાં

અરજી કરી છે. અહેવાલ અનુસાર તૃણમૂલ કોંગ્રેસે દલીલ કરી છે કે ઋતાબ્રત બેનર્જીની વિપક્ષના નેતા તરીકે નિમણૂક કરવાનો અધ્યક્ષનો નિર્ણય સ્થાપિત સંસદીય ધોરણો અને પ્રક્રિયાઓની વિરુદ્ધ છે. આ અરજીમાં અધ્યક્ષના નિર્ણયની ન્યાયિક સમીક્ષા અને આ પદ માટે પક્ષના ઉમેદવાર એસ ચટ્ટોપાધ્યાયને માન્યતા આપવાની માંગ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનોને શૌર્ય પુરસ્કારો પ્રદાન કર્યા. દેશમાં ક્રૂડ ઓઇલ, એલપીજી અને કુદરતી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાની સરકારની ખાતરી. દેશનું વિશ્વસનીય જાહેર પ્રસારણ કરતા આકાશવાણીની 90મી વર્ષગાંઠની આજે ગૌરવભેર ઉજવણી. ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 32ના મોત અને 200થી વધુ લોકો ઘાયલ. અને ક્રિકેટમાં ભારતીય ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

नमस्कार श्रोता मित्रों, 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानो अमदावाद केन्द्र आप सांभळी रह्या छो। अत्यारे बराबर 8:15 थी रही छे। हवे जोईए आवतीकाले सवारे प्रसारित थनारा मुख्य कार्यक्रमोनी विगत। सवारे 6:05 आप सांभळशो भक्ति संगीतनो कार्यक्रम अर्चना। बराबर 6:30 कार्यक्रम अमृतधारा, જેનો વિષય છે માધવને દીઠો છે ક્યારે, યોગેન્દ્ર વ્યાસ દ્વારા। બરાબર 6:35 આપ સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન। બરાબર 7 કલાકે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ભૂલે વિસરે ગીત આપ માણી શકશો। બરાબર 8:15 સવારે આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ। 10:02 હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ આપ સાંભળશો। બરાબર 11:30 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ આપ માણી શકશો। બપોરે બરાબર 2:35 ગુજરાતી સુગમ સંગીત આપ સાંભળશો। આ હતા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગત। હવે પ્રસ્તુત કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક। કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ અમાલ મલિક અને અરિજિતસિંહના સ્વરમાં એરલિફ્ટ ફિલ્મનું આ ગીત। સંગીતકાર અમાલ મલિક, ગીતકાર કુમાર।

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો વિશાલ મિશ્રાના સ્વરમાં સૈયારા ફિલ્મથી આ ગીત. સંગીતકાર વિશાલ મિશ્રા, ગીતકાર રાજશેખર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો શાશ્વત સિંઘના સ્વરમાં મેટ્રો ઇન દિનો ફિલ્મનું આ ગીત, સંગીતકાર પ્રીતમ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન, ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના,

0: કલ્યાણ ના.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો અરિજિત સિંઘના સ્વરમાં એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મનું આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો અરિજિત સિંહના સ્વરમાં લુડો ફિલ્મનું આ ગીત.

0: આ સાથે જ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ ચિત્રલો અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 એફએમના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં 8:42 હિન્દીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલીન નિગમ.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં બ્લેકમેલ ફિલ્મથી આ ગીત. સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો મુકેશના સ્વરમાં સરસ્વતી ચંદ્ર ફિલ્મથી આ ગીત. સંગીતકાર કલ્યાણજી આનંદજી, ગીતકાર દિવાર.

હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં ગાઈડ ફિલ્મ ત્યાં ગીત. સંગીત આપ્યું છે SG બર્મને. ગીતના શબ્દો લખ્યા છે શૈલેન્દ્રએ.

આ સાથે જ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 એફએમના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં બરાબર 10 કલાકે જયમાલા, માફ કરશો, બરાબર 10 કલાકે છાયાગીત કાર્યક્રમ આપ માણી શકશો.